ஹம் சார், தே கைம் வினாடி தேஸ் தே கைம் விலாவர் என்ன பமுனு விட்ட கமகே கேலா ஏகனே கவெண்ட் எக்காக தாழ தின்னோ பிள்ளைக்கு கிந்தர ஹந்தாவு போஸ்ட்டுக்கிட்டு ஒயா அடோம மிலக்கிட்ட பாங்கால தின்னே கீயட்டது கிளனே தாழ தேன் ஒன்னு தாழ தேனோ யா கேனோ எக்தாஸ் நவசி ஹத்தாவு கணங்கள சத பனஹாத் ருபியலா தாத்திரி பாங் திபுனாலு இகாவட் எக்தாஸ் நவசி அசுவே இந்த ருபியால் தெக்காத் ருபியால் பக தாத்திரி திப்பாலு எக்தாஸ் நவசி அனு கணங்கள ருபியால் தகையா த்விசத் தாத்திரி திப்பாலு எஸ் ஒய காலித்தமை மமத் காலதேன் இகாவட் ருபியால் தெதாஹா சமாவின் சமாவின் தெதாஹா காலே ருபியால் விசி பக ஹத்தலிஸ் பக தாத்திரி பாங் திபுனாலு தெதாஸ் தகை ருபியால் பனாஸ் பகத் அசுவத் அத்தரி பான் திபுனால் தெதாஸ் விசி தெக்கே இந்தங் விசி துன அத்தரி காலே பாங்கிடிய ருபியால் தெசியாக்கிட்டு வீத்தர கிட்டு என்ன தெதாஸ் விசி அத்தரிம் பசினங் ஓகே ஐயில ருபியால் தெசி அசுவட்டு வீத்தர பாங்கால தவறாய் திங்கோந்தே தேங்க் யூ அனே மே விஸ்திருட்டிக்கோ ஹோயல தம்மாட்ட ஆதரி நெகுத்து கிடுகாங்க நிலாந்த அஞ்ச் ஆ ஜீவ யா கேனுவா சத ஹத்தே பாட யா காலதேனாலு பாங் ஷா ஏ கால அப்பீட்டியனே ரஹ பாங்கிடியா கம்மு தம்பிலான்ன சுஜித் பிரியாந்த ஐயா கேனோ துணை சத பனஹட்டியா பாங்க ஐவ கேளு மதக்காயிலும் ඒ කාලේදී සතියට දවස් 4ක්වත් රැට පාන් තමයි ඉර. වේලක් පිරිමහ ගන්න පුළුවන් ඉතින් නේද? පාන් රාත්තලකින්. දැන් කොහේ කරන්නද නේ? තව මොකක් හරි කමෙන්ට් එකක් දැක්කම මම කවුද එවලා තිබ්බ කියලා මතක නෑ මං ඉස්සරහට යද්දී ආයි දැක්කොත් කියවනු. ඇත්තට ඉස්සර පාන් කාලවල් පවා කපාගෙන අරන් ගියානේ නේද? පාන් කාලත් ගෙදරට ගෙනියනවා. පාන් රාත්තලක්ම ගන්න බැරි අය පාන් කාලවල් පවා ගෙනියනවා. සමහර වෙලාවට රාත්තලක් මරන් ගිහින් වැඩි නං කාල පවා ගෙනියනවා. එච්චරට පාන් රාත්තලත් ලොකුයි සහ කාලත් ලොකුයි. බඩ පිරෙනවා හොඳට. නිපුණි අහිංසා. එයාලා රුපියල් 50ට කාලා තිනවල අපිවත් එකතු කරගන්න සින්දුවකට මිස් ශිරෝමි ගවට නිකිනි නංගි ඉනෝකනන්ද රූපනන්ද වැඩ කරන ගමන් අහගෙන ඉන්නවල ජය වේවා ආදරෙන් එකතු කරගන්න. සුරේෂ් රාජරත්න 3.50ට කවපු පාන් අද 150ට කනවල. ලසන්ත කුමාරයට මතක නෑලු මේ මතක නෑ කියන එකේ හොර අදහසක් තියෙනවා. මේගොල්ල හොර ගෙඩියෝ. වයස අල්ල ගන්නවට බයේ. මං දැක්ක නිවර්තනාක දාලා තිබ්බ කමෙන්ට් එකක් මතක නෑ කියලා. බොරු බොරු බොරු මේගොල්ල මේ බය වෙලා අපි වයස හොයාගනී කියලා. මෙන්න අපේ කුමාරයක්කනම් කියලා තියෙනවා එයා පංකාපු අඩුම ගාන 3.50. සුසන්ත සල්ගාද එයා 3.50ට පාන් කාලා තියෙනවා කියලා තමයි කියන්නේ. ජී.කේ. චන්ද්‍රරත්න පාන් කාල 7.12ට කාලා තියෙනවලු. ඉස්කෝලේ යන කාලේ තමයිලු පාන් කාල 7.12ට කෑවේ. ෂා. ලක්ෂිත රෝෂණ ඇත්ත කතාව මේකනේ නංගි. දැන් ඔයා මේක දැනගෙන කමෙන්ට්ස් දාන අයගේ වයස දැනගන්න නේද ට්‍රයි කරන්නේ. ඕකේ ඕකේ කමන්නේ කමන්නේ කොහොමත් අපි වයසයිනේ. වයස කියන්නේ ඉලක්කමක් විතරයිලෝ. අන්න මගේ කොල්ලා. කොල්ලා කාලා තියෙන අඩුම ගාන රුපියල් 3.50. ෂා ඔයා 3.50ට පාන් කාලා නේද? අංකල් කෙනෙක් දෙතකට. අනේ විහිළුවක් කරේ හරිද? ඔහොම ඔහොම ඔහොම කමෙන්ට්ස් නම් ගොඩාක් තියෙනවා. කුමාරියා කුමාර වඩු 3.50ට හරිම පාන් රාත්තලක් ලැබුණලු ඒ කාලේ. අසේල චන්දිමා ජයසේකර 3.50ට කෑවලු. පියුමා සජානි 3.50 එකත් හරිම රාත්තල ලැබුණ කියලා තමයි කියන්නේ. ඔහොම ඔහොම කමෙන්ට්ස් ගොඩාක් තියෙනවා. මටත් පුළුවන් ඔහුගේ කමෙන්ට් එක දාගෙන යන්න. ඉන්න නැත්නම් ඔෆිෂියල් ෆෑන් පේජ් එක පැත්තට.